પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે અને આ દર ત્રણ વર્ષે આવે છે. દર ત્રણ વર્ષે આવતા આ માસનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે. ગુજરાતી સંસ્કૃતિમાં આ મહિનાને અધિક માસ અથવા તો પુરુષોત્તમ માસ તરીકે આપણે સૌ ઓળખીએ છીએ અને અધિક માસનું ધાર્મિક મહત્વ જો જોઈએ તો પૌરાણિક કથા પ્રમાણે જ્યારે આ માસ મળમાસ કહીને અશુભ ગણવામાં આવતો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું. એટલે આ મહિનામાં ભગવાન વિષ્ણુ કૃષ્ણની પૂજાનું અનંત ગણું ફળ મળે છે. મંત્ર, જપ અને સ્મરણ આ બધું જ આ માસમાં કરવામાં આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્રના જાપનું વિશેષ મહત્વ છે. શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ

0: તે પણ આ મહિનામાં સર્વોત્તમ ગણાય છે. અને આ મહિનામાં દાન અને પૂર્વનું મહત્વ વિશેષ હોય છે. એમાં જો માલપુઆનું દાન કરવામાં આવે તો અધિક માસમાં કાંસાના પાત્રમાં 33 માલપુઆ મૂકીને તેનું દાન કરવાનો વિશેષ મહિમા છે.
1: અને એવી જ રીતે ભાનુ દીપદાન, ઘરમાં આંગણે તુલસી ક્યારે અથવા તો પવિત્ર નદીના કિનારે દીપદાન એટલે કે દીવો પ્રગટાવો, જેનાથી જીવનના અંધકાર દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. અને આમે શુદ્ધ ઘીના દીવાથી આપણું આસપાસનું વાતાવરણ પણ ખૂબ પવિત્ર થાય છે.
0: અને એવી જ રીતે વસ્ત્રદાન, અન્નદાન, પક્ષીને ચણ, ગાયને ઘાસચારો, આ બધું જ દાન કરીને આ મહિનામાં પુણ્ય કમાવાનો અવસર મળે છે. તો બહેનો, અધિક માસનું આપણા જીવનમાં શું મહત્વ છે એ વિશે આપણે વધુ વાતો જાણીશું જાણીતા શાસ્ત્રવિદ મૈત્રીય વ્યાસ પાસેથી.
1: અધિક માસનું મહત્વ.
2: નમસ્કાર મિત્રો, હું છું મૈત્રીય વ્યાસ અને આજે વાત કરીશું અધિક માસની. આપણા મનસંગમાં 12 મહિનાઓ વર્ષનો વિભાગ કરવામાં આવ્યો છે, જેનું આધાર ચંદ્રમાની ગતિ છે. ચંદ્રમા 12 રાશિઓમાં પરિભ્રમણ કરે, તેમાં જે પૂર્ણિમાના દિવસે જે નક્ષત્રમાં ચંદ્રમા હોય તે નક્ષત્રના નામ પરથી મહિનાઓના નામ પાડવામાં આવે છે. સૂર્યનારાયણને 12 રાશિઓનું ચક્ર પૂર્ણ કરતા 365 દિવસ લાગે છે, જ્યારે ચંદ્રમાને આ ચક્ર પૂર્ણ કરતા 354 દિવસનો સમય લાગે છે. આમ બંને વચ્ચે 11 દિવસનો તફાવત આવે છે. આથી એ ચંદ્ર અને સૂર્યની ગતિમાં સંકલન કરીને અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી. બીજા માસમાંથી વધેલા દિવસોમાંથી બનાવેલો મહિનો હોવાથી તેનું વિશેષ કોઈ નામ પણ ન હતું અને એને અધિક માસ તરીકે પણ ઓળખાતો. વળી તેને નવમાસ તરીકે પણ ઓળખાય છે અને તે વધારાનો માસ હોવાથી તેનો કોઈ સ્વામી પણ નથી. બીજા બધા માસમાં સ્વામી પણ છે, તિથિ અને સંજ્ઞા પણ છે, પરંતુ આ અધિક માસમાં સૂર્ય સંક્રાંતિ ન થતી હોવાથી તેને શુભ કાર્ય માટે વર્જિત ગણાય. આ અધિક માસ 32 મહિના અને 16 દિવસ તથા 4 ઘડીના અંતરથી આવે છે. પ્રત્યેક 28 મહિના પછી અને 36 મહિના પહેલા અધિક માસ આવે છે. આ મહિનામાં સૂર્યનારાયણ એક રાશિમાંથી બીજી રાશિમાં જતા નથી, તેથી અસંક્રાંત માસ અધિક માસ એવા નામથી ઓળખાય છે. જે મહિનામાં એક જ મહિનામાં 2 વખત સૂર્યનારાયણ રાશિ પરિવર્તન કરે તો તેની ક્ષયમાસ તરીકે ઓળખાય છે. વળી આ માસમાં કોઈ સ્વામી પણ નથી, જેથી પણ તેને શુભ કાર્ય માટે વર્જિત ગણાવ્યો હતો. પુરાણમાં એક કથા આવે છે કે આ મહિનો ભગવાન વિષ્ણુનો શરણે ગયો. ત્યાં મૈકુંઠમાં જઈ ભગવાનના ચરણમાં પડી રડવા લાગી. મૈકુંઠમાં દુઃખનો અભાવ હોય છે, આમ છતાં તે રડવા લાગ્યો એટલે ભગવાનને પૂછ્યું કે તું શા માટે રડે છે? ત્યારે એ અધિક માસ કે મલમાસ કહે છે કે હે ભગવાન, મારો કોઈ સ્વામી નથી અને વળી મારા આ માસમાં કોઈ સૂર્ય સંક્રાંતિ પણ થતી નથી. આ કારણે મારા આ માસમાં કોઈ શુભ કાર્ય કરતું નથી. વળી મને મલમાસ ગણી અવગણવામાં પણ આવે છે, તો કૃપા કરો અને મને પણ કંઈ માફી અપાવો. મારા આ માસમાં કોઈ પણ શુભ કાર્ય થાય ત્યારે તે માસને લઈને ભગવાન વિષ્ણુ ગોલોકમાં ગયા, કે જ્યાં શ્રીકૃષ્ણ 12 વયમાં નિત્ય ક્રીડા કરે છે, કે જ્યાં દુઃખ, શોક, વૃદ્ધાવસ્થા ઇત્યાદિનો અભાવ છે. ત્યાં ભગવાન આ અધિક માસ કે મલમાસને લઈ ગયા અને ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ભગવાન વિષ્ણુને આગમનનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે આ માસ કંઈ માપની ઈચ્છે છે, આપ તેની માટે કંઈક કરો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે તું સત્ય કહે છે, તારા આ માસમાં સૂર્ય સંક્રાંતિ ન હોવાથી કોઈ શુભકાર્ય કરતો નથી, પરંતુ હું તને માફી આપું છું। પુરાણો અને વેદો મને પુરુષોત્તમ એવા નામથી ઓળખે છે। મિત્રો, આમ ભગવાન શ્રી કૃષ્ણે કે જે પુરુષોત્તમ એવા નામથી ઓળખાય છે, તેમને પોતાનું નામ જ આ માસને આપ્યું અને વળી પોતાનું સ્વરૂપ અને મહાત્મા પણ આપ્યું। ઉપરાંતમાં કહ્યું કે હવેથી તારા આ માસમાં કોઈ થોડીક પણ પુણ્ય કરશે તો પણ તે અનંત ગણું થશે। તારા આ માસમાં જે કોઈ પણ જળાશય એટલે કે સરોવર નદી ઇત્યાદિ જેની પ્રાતઃકાળે સ્નાન કરશે તો પણ મહત પુણ્ય પ્રાપ્ત થશે। આ માસમાં સ્નાન, પીપળા તુલસીનું ભોજન, કથા શ્રવણ અને દાનનું વિશેષ મહત્વ છે। આ માસમાં કરાયેલા એક ઉપવાસનું પણ પુણ્ય આખા વર્ષના તે તિથિના ઉપવાસ જેટલું ગણાય છે। પુરુષોત્તમ માસમાં માત્ર એક એકાદશીનું વ્રત પણ આખા વર્ષની બધી એકાદશીના વ્રતના પુણ્ય જેટલું ગણાય છે। આથી ત્યારથી આ માસને પુરુષોત્તમ એવા નામથી ઓળખાય છે। આ માસમાં પ્રકૃતિનું પૂજન અને સ્વાસ્થ્ય આ સર્વ કાર્યો સિદ્ધ થાય છે। આપણી સંસ્કૃતિમાં કોઈને પણ ઉત્તરતા કે ચડિયાતા નથી ગણ્યા। આપણે નાનામાં નાના જીવને પણ સન્માન આપવાનું કહ્યું છે અને દેહથી ભલે તે નાનું હોય પણ જીવ તો તેનામાં આપણે જેટલો જ છે એમ આપણે કહીએ છીએ। આ માસમાં વિશેષતઃ એકાદશી, પૂર્ણિમા અને વ્યતિપાત તથા અમાવસ્યાનું મહત્વ છે, તો જે દિવસે વિશેષ પુણ્યો
3: નમનભાઈ, આ પ્રવૃત્તિની શરૂઆત આપે કઈ રીતે કરી? કારણ કે આમ જોઈએ ને તો આપણી પોતપોતાની બધી અલગ અલગ આપણું રૂટીન હોય, પણ એની સાથે સાથે પ્રકૃતિ સાથે જોડાવાનું આપને કઈ રીતે પ્રેરણા મળી?
4: તો 99 સાલમાં હું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જોઈન કર્યું
3: જી।
4: 2021 સાલમાં મને થોડું ઓક્સિજન લેવલ કમ થયું અને મારી ખૂબ પરિસ્થિતિ ખરાબ હતી। જ્યારે એમાંથી ઉભરી અને જ્યારે બહાર આવ્યો ત્યારે મને જોયું કે સિકલ સેલની દવા શું, તો એ કેમ એનાથી આપણે સાજા રહી શકીએ, તો એમાં જાણવા મને કે ઓક્સિજન લેવલ કમ છે। એના હિસાબે જે રક્તકણો છે એ બાતળા જેવા થઈ ગયા, સિકલ થઈ ગયું એટલે બાતળા જેવું, અને જ્યાં પણ એ ફસાય ત્યાં એ સખત દુખાવો પડે એટલે કે ખૂબ જ દુખાવો પડે, તો એના કરતાં કેન્સર સારું। રાજકોટમાં જઈને 2-4 મેમ્બર મને મળ્યા સિકલ સેલના, તો જે મારી પરિસ્થિતિ સુધરી વૃક્ષો વાવવાનું, થેલીમાં 2-4 વૃક્ષો લઈ અને એની સ્ટાફ ક્વાર્ટરમાં મેં શરૂઆત કરી, પશુઓની સેવા ચાલુ કરી, તો મોરની અને એના બધાને દાણાને નાખવાનું, અને સખત હું એક્ટિવિટીમાં લાગ્યો રહ્યો, કાંઈ પણ જોયું નહીં કે મને શું છે। આજે કમસે કમ 50,000 ઝાડને 2025માં પૂરા કર્યા
3: ગયા
4: અને ખૂબ સારું રિઝલ્ટ મળે કે ભાઈ આજે મને જે તકલીફ છે એ આવનાર પેઢીને કોઈને ન થવી જોઈએ અને સમાજનું એક કલ્યાણ થાય એ દ્રષ્ટિએથી મેં એક શરૂઆત કરી। લોકો મળતા ગયા, ગ્રુપ બનતું ગયું
3: જી,
4: આજે 1500 લોકો કમસે કમ સ્ટાર્ટિંગ કર્યું છે, બધા ક્ષેત્રના લોકો એમાં જોડાયેલા છે અને આજે ખૂબ સારું કાર્ય અમે કરી રહ્યા છીએ રાજકોટમાં।
3: બરાબર, આ જે તમે વૃક્ષારોપણની વાત કરી એ તો પર્યાવરણની ફાયદા માટે છે અને ઘણા બધા લોકો આપની સાથે જોડાયા છે, તો એ ગ્રુપની આપે કઈ રીતે શરૂઆત કરી? બેન એક મીટિંગ કરીને અમે પછી ગ્રુપને નામ આપ્યું વોન્ટ્રી કિચન ગાર્ડન એન્ડ પ્લાન્ટેશન ગ્રુપ રાજકોટ વળી, અને ધીમે ધીમે અમે વૃક્ષારોપણ શરૂ કર્યું, સ્ટાચીમાં, મંદિર, મસ્જિદ, કબ્રસ્તાન, જે પણ બંજર જમીન હોય ત્યાં આગળ સ્ટાર્ટિંગ કર્યું, પ્લેન ક્રેશ દુર્ઘટના બની, ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની અને કોરોના કાળ, તો એ બધાની યાદોમાં અમે વૃક્ષારોપણ કર્યું અને એ જ મેં કોન્સેપ્ટ શરૂ કર્યું। સ્ટાર્ટિંગમાં એક વખત એવું બન્યું કે બર્થડે ઉપર મારા ફાધરના તિથિ નિમિત્તે અમે 5 આંબા ચંદ્રમલેશ્વર રતનપર મળ્યા, તો ત્યારે મને એવું કલ્પના નહોતી કે આ કેવી થઈ અને એ દ્વારકા મંદિરે જગત મંદિરમાં જશે શ્રી કૃષ્ણના ચરણોમાં, વાહ,
4: તો એ એક અમને એક આઈડિયા મળી ગયો કે આ તો બેસ્ટ આઈડિયા છે, આ તો કરવું જોઈએ, બસ ત્યારથી શરૂ કર્યું, બર્થડે નિમિત્તે, એનિવર્સરી નિમિત્તે અને પુણ્યતિથિ નિમિત્તે, અને દેશરાની અંદર તુલસી વિતરણ એ જોડી લીધું, એક પત્રકારના અમારા મિત્રના મધર ઓફ થઈ ગયા મોટી ઉંમરના હતા, તો કે અમારે આવું કરવું છે, મેં કીધું 100%, અમે ગ્રુપના લોકોને રિક્ષા લઈ અને 100 તુલસી ત્યાં પહોંચાડી દીધા અને બેસણાની અંદર તુલસી વિતરણ અમે સ્ટાર્ટિંગ કરાવી દીધું, સ્ટાર્ટિંગ પવિત્ર જળ અને વૈદિક જળથી કરીએ. દિલ્હી, શિવલિંગ, અશોક, સિંધુરી જે રેર પ્લાન્ટ છે અને રાજકોટમાં કઈ જોવા નથી મળતા એ પ્લાન્ટથી અમે સ્ટાર્ટિંગ કરીએ. રામ જન્મભૂમિ ઉત્સવ અયોધ્યા મંદિર બન્યું ત્યારે તમામ શિવ મંદિરોમાં આ ટાઈપના પવિત્ર વૃક્ષો વૃક્ષારોપણ કર્યું.
3: એટલે ભાવનાબેન, આમ જોઈને તો એક યાદગીરી પણ થાય અને એક ઉજવણીના ભાગરૂપે આટલી સારી પ્રવૃત્તિ એ ખરેખર એક સરાહનીય અને પ્રેરણાદાયી બાબત કહેવાય. અને નિમિત્તે આપે એક બટરફ્લાય ગાર્ડન પણ કર્યું છે, તો આ એક કંઈક નવી વાત છે, તો એ શું છે એના વિશે વાત કરો.
4: બટરફ્લાય ગાર્ડનમાં એક આઈપીએસ ઓફિસર આવ્યા, સુધાબેન પાંડે, ખૂબ સારી એને કામગીરી કરી. રેર વૃક્ષો અને રેર વનસ્પતિ વિશે અમે પરિચયમાં નીકળીએ, એસઆરપીની ટીમ લઈ અને ત્યાં નીકળતા. ખાસ બટરફ્લાયમાં હાથી, સુંદી, ઘૂઘરો એ ટાઈપનું આવીને ત્યાં અમે સાથે ગ્રાઉન્ડમાં કહ્યું. બટરફ્લાયની એક અમે આખી આઈડેન્ટિટી ઊભી કરી કે બાળકો જોવે તો એને ખ્યાલ આવે કે લીંબુના પાનમાંથી એ માળો બનાવે અને એની આખી જીવન ચરિત્ર છે આખું અમે બેનર ઉપર એને પોસ્ટર કરી એક કમાન્ડની અંદર કવર કરેલું. અને અત્યારે પણ બાલભવનની અંદર એ કાર્ય ચાલુ છે અને રાજકોટમાં પોલીસ લાઇનની અંદર અત્યારે બીજું પણ અમારું કાર્ય ચાલુ છે. એટલે ટોટલ અમે રાજકોટમાં અત્યાર સુધીમાં 3 બટરફ્લાય ગાર્ડન અમે આપીશું, જેમાં વિવિધ વૃક્ષો અમે જે પુનાથી પણ મંગાવ્યા છે જે અહીંયા અવેલેબલ નથી. જેમ કે લેન્ટેના છે તો અનેક કલર અમે ત્યાંથી મંગાવ્યા, હાથી સુંઢી, ઘૂઘરો અને બિયારણો મંગાવ્યો, ચીનિયા, કોસમો અને એ ટાઈપને 25 વૃક્ષો જે છે જે બટરફ્લાયને આકર્ષિત કરે, ખાસ એને રહેવા માટેની સગવડતા પણ અંદર કરી શકે અને એને ભોજન વ્યવસ્થા પણ એમાં મળી શકે એ ટાઈપના બધા વૃક્ષો ભેગા કરી અને અમે આ રીતના સ્ટાર્ટિંગ રાખ્યું. બટરફ્લાય ગાર્ડન ગયું, લોકોને મધમાંથી બટરફ્લાય અને એ ટાઈપના પક્ષીઓની એને આઈડેન્ટિટી મળે.
3: એટલે અમુક પ્લાન્ટ કે અમુક વૃક્ષ એવા હોય છે કે જે પતંગિયાને આકર્ષે, તો એવા પ્રકારના વૃક્ષો વાવવા માટે લોકોને જાગૃત કરે છે. હા, અને અમુક પ્રવૃત્તિઓ તમે કરો છો એમાં એક સરસ મજાની પ્રવૃત્તિ એ પણ છે કે પક્ષીઓનું રસોડું, તો એ વિશે વાત કરો.
4: હર વર્ષે અમે કોન્સેપ્ટ ચેન્જ કરતા હોય છે.
3: જી,
4: એક વખત આયુર્વેદિક આખું હોય એટલે હરદબેહડા આમળા અમે વૃક્ષારોપણમાં લેતા હોય છે. જનરલી આયુર્વેદિક વૈદિક વૃક્ષો લેતા હોય છે, બિલી, ડાબ છે એ ટાઈપના બધા વૈદિક વૃક્ષો, એમાં અમે પક્ષીઓનું રસોડું નામનો એક કોન્સેપ્ટ એક વર્ષ અમે સ્ટાર્ટિંગ કરેલું. સિંગાપુર ચેરી, શેતુર, ઉમરો, વડલો અને બદામ છે એ ટાઈપના જેટલા વૃક્ષો છે, ફેરી છે અને આંબો અને એ ટાઈપના વૃક્ષો વાવી ખાસ પક્ષીઓ માટે. બોરસાંભલી એ અતિ પ્રિય છે પોપટને, કેસુરો, કેસુરાના ફૂલ પણ બહુ ખૂબ પોપટ ખાય. આ ટાઈપના વૃક્ષો વાવીને એક એને નામ આપ્યું પક્ષીઓનું રસોડું. એટલે લોકોને એક આકર્ષણ થાય, એને જોવા મળે અને એને પસંદગીના વૃક્ષો લોકો જોવે તો ખ્યાલ આવે. એટલે એક પક્ષીઓનું રસોડું એ ટાઈપનું અમે કોન્સેપ્ટ સ્ટાર્ટિંગ કર્યું.
3: અને એમાં જે આપણે વાત કરી કે 350 જેટલા પોપટ આવે છે, તો એ શેના કારણે આવે છે એ થોડીક વાત કરો.
4: પક્ષીઓને આકર્ષવાનું ખાસ કામ કરીએ, અત્યારે અમે મકાઈ યોગ્ય હેંગિંગ કરીએ ત્યાં 350 પોપટ સવારે 6 વાગે મારી આયકર ગૃહ વાટિકાની અંદર જોવા મળે. ખાસ 2004માં ખાલી લોકવાઈઝ બધા વૃક્ષો હતા, આજે આયકર ભવન, જીએસટી, પ્રત્યેકર ભવન અને જીએસટી સોસાયટી અને રેસકોર્સની અંદર અમે ગ્રાફ્ટેડ ટી પ્લાન્ટેશન કર્યા અને પક્ષીઓને ખાવા મળે એ ટ્રીટમેન્ટ કર્યું, તો આજે પક્ષીઓ તમને સવારે 6 વાગે કલબલાટ કરતા જોવા મળે છે.
3: તો કિચન ગાર્ડન ની આપે વાત કરી નવનીતભાઈ, તો એ પ્રવૃત્તિ તરફ આપ કઈ રીતે વળ્યા અને એમાં આપણે શરૂઆત કરવી હોય તો એ કઈ રીતે કરી શકીએ? કારણ કે ઘણી વાર નાની જગ્યા હોય તો એ પ્રશ્ન થતો હોય કે મારે કેવા પ્રકારના છોડ વાવવા અને કેવા પ્રકારની એની કાળજી લેવી.
4: ખાસ કિચન ગાર્ડન સર્વિસ 2004માં કર્યું.
3: જી,
4: મેરઠની અંદર કેન્સરના પેશન્ટ બહુ આવ્યા અને પંજાબમાં કેન્સર ટ્રેન ચાલે છે સ્પેશિયલ, અને ગુજરાતમાં ખાસ એક મોટો આંચકો અમને ત્યારે લાગ્યો કે કેશોદની અંદર કેન્સર ડિટેક્ટ થયા, બાળકોથી માંડીને બુઝુર્ગ અને જુવાન લોકોને પણ કેન્સર ડિટેક્ટ થયા. WHO ટીમ આવી, અંતે 3-4 દિવસ પછી એના લેબોરેટરી ટેસ્ટ અને બધું પતી ગયું પછી એ જાણવા મળ્યું કે અતિશય પેસ્ટિસાઇડ વીજળીમાં અને તમે તેમાં નાખવાથી જમીનની અંદર પાણી ગયું અને ખાવામાં પણ આ રીતના ખોરાક આપણે ઇસ્તેમાલ કર્યો તો એને સદે આ કેન્સર ડિટેક્ટ થયું છે. ત્યારે અમે એક મીટિંગ કરી અને કિચન ગાર્ડન નામનો કોન્સેપ્ટ શરૂ કર્યો. 5 લોકોથી અમે શરૂઆત કરી. આજે 650 લોકો તો મેં અગાસી ઉપર આજે વિઝિટ કરું છું. મારો મહિના દિવસ તો મારે ઘરે આવતા થાય એક વિઝિટ કરતા. એટલા લોકો કરે છે. સેમિનાર થ્રુ હજારો લોકો તૈયાર થયા.

0: જે અત્યારે એક્ટિવ થયા છે એ પણ શીખીને હવે એ ખુદ બીજાને ટ્રેન કરે છે રાજકોટની અંદર. સ્વચ્છ પ્રેરણાદાયક અમારે મીનાબેન રેકરિયા સ્ટાર્ટિંગ કરતા અને અમને સેમિનાર કરતા, અને આજે ઘણા બધા લોકોને આ લાભ મળે છે.
1: બરાબર.
0: ખાસ અમે 0% થી હવે શરૂ કરવા જઈ રહ્યા છે આ વર્ષથી.
1: એટલે કૃપાબેન, જો ઘરમાં જ આપણે શાકભાજી મળીએ અને એનો જ ઉપયોગ થાય તો જે કેમિકલ યુક્ત હોય છે શાકભાજી તેના નુકસાનથી આપણે બચી શકીએ.
0: ખાસ બેન એક વાત કરવાનું કે ગાયની અંદર 33 કરોડ દેવતા છે. ખાસ તો એના છાણની અંદર, છાણિયા ખાતરની અંદર અનેક કન્ટેન્ટ ઉમેરાયેલા છે. જેમ કે એને ગૌમૂત્રની અંદર સોનું પણ મળ્યું છે એવું આપણે જોયું છે. તો ખાસ અને કિચન ગાર્ડનની અંદર ગૌશાળાના નબાવમાંથી અમે એક વૃક્ષક ખાતર લીધી હોય, તમે એનું 800 રૂપિયાનું પેમેન્ટ કર્યું મળી ગયું. તો પેલર વોર્ડ છે, કાળી ચકલી છે, વૈયા છે, પોપટ છે, આ ટાઈપના બધા જ પક્ષીઓ ત્યાં એક સાથે ત્યાં મળશે તમને. અને અલગ અલગ બેક્ટેરિયા થ્રુ તમને ચોખ્ખું શાકભાજી મળશે. ત્યાં તમે જીવામૃત વાપરવાનું શીખશો, વર્મી કમ્પોઝ બનાવતા વેસ્ટમાંથી બેસ્ટ, તો એ પણ તમે કરી શકશો તમારી અગાસી ઉપર. ખાસ કિચન વેસ્ટ જે નીકળતો હોય તે બટેટાની છાલ ને એ કંઈ તમારે ફેંકવાનો જવાનું કોઈ માથાકૂટ ના રહે, કારણ કે તમે ત્યાં ખૂબ જ કમ્પોઝ બનાવશો. ગાર્ડન માસ્ટર બનાય અમારી ભાષામાં.
1: બરાબર.
0: તો મેં 7 ફૂટ દૂધી ઓલરેડી ઉત્પાદન લીધું શીખવાડીને ગયા વર્ષે, અને એ લોકો દૂધી લેતા થયા અગાસી ઉપર. ખાસ નર અને ફૂલ અને માદા ફૂલ સાથે મિક્સ કરી અને ઘસી અને હેન્ડ પોલિનેશન કરવામાં આવે, અથવા બ્રશથી હેન્ડ પોલિનેશન કરવામાં આવે. જે પેઇન્ટિંગ કરવાનું નાનું બ્રશ છે એમાં આવે, એનાથી પરાગ્રજ આમાં આપલે કરવાનું હોય છે, એટલે એ દૂધીનો વિકાસ થશે. એટલે હેન્ડ પોલિનેશન ખૂબ મહત્વનું છે. ખાસ અને લેર કરી અને માટી ભરવામાં આવે, એટલે કોઈ પણ જાતનું ખાતર તમારે નાખવાનું ઓછું પડશે અને પાંદડાનું ખાતર બની જશે.
2: તો ભાવનાબેન, આજે ઘણી બધી વાતો આપણે જાણી નવનીતભાઈ પાસેથી, તો કાર્યક્રમ આપણે પૂરો કરીને એ પહેલા આપણે કહીએ કે નવનીતભાઈ, આપ સર્વે શ્રોતાઓને કોઈ સંદેશ આપવા ઈચ્છો છો?
0: બિલકુલ. આજે હું તમને કહું કે 20,000 લિટર જો કોબીની અંદર દવા છાંટવામાં આવતી હોય અને હસતા મુખે આપણે કોબી આરોગીએ છીએ, તો તમારા સંતાનોને પ્લીઝ તમારા ઘરે ઉગાડેલું જ શાક ખવડાવો. ખાસ દ્રાક્ષની અંદર 50,000 રૂપિયા લિટર દ્રાક્ષમાં દવા છાંટવામાં આવતી હોય છે. અને ખાસ દ્રાક્ષ છે, એપલ છે, કેળા છે, પપૈયા છે, આ બધા જીએમ ફૂડથી બનાવેલા છે. એટલે ખાસ દેશી શાકભાજી તરફ વળો. દાદીમાનું જે આપણે જમાનામાં આપણે જે કરતા હતા એ લોકોની સબ ઉપર જ અમે કામ કરીએ છીએ, એની તમે અમારો સંપર્ક કરજો અને ટોટલી ગાઈડન્સ અમે તમને આપશું. ખાસ એનાથી તમે બાળકોને દૂર રાખો અને તમારા જ અગાસીએ ઉગાડેલું ભલે થોડું અમથું શાકભાજી પણ એ તમારું શુદ્ધ એ તમારા બાળકોને ખવડાવો. આજે એ થાળી કોઈને તમે જમાડી અને તમે એમ કહો કે પુણ્ય કમાયો છે, પણ એ આપણે પેશી છે. 75% આ વૈજ્ઞાનિકોનું કહેવાનું છે કે નાનું દૂધ પીતું બાળક પણ 75% પેશી શક્તિ એક છે.
2: ખરેખર આ ગંભીર બાબત કહેવાય, ગંભીર બાબત છે. અને આપણે એવું ઈચ્છીએ કે દરેક લોકો કમસે કમ પોતાના ઘરની જે જરૂરિયાત હોય એટલું શાકભાજી પણ વાવે તો ઘણો ફાયદો દરેકને થાય. તો આ માટે જો નવનીતભાઈનું માર્ગદર્શન કોઈને જોઈતું હોય અથવા તો એમની સાથે વાત કરવી હોય તો એમના મોબાઈલ નંબર આપણે આપી દઈએ. નવનીતભાઈ અગ્રાવતના મોબાઈલ નંબર છે 94087 94087 93551 1 93551 1 9408793551. તો ભાવનાબેન, આજે ખૂબ સરસ મજાની માહિતી આપણા શ્રોતાઓને મળી અને ઘણી બધી મૂંઝવણનો પણ એમને ઉકેલ મળી ગયો હશે. તો નવનીતભાઈ, આપ સમય કાઢીને આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ.
1: વાહ, કૃપાબેન, ખૂબ સરસ માહિતી આજે આપણને જાણવા મળી. આપણે અજાણપણે જ ઘણી બધી વખત પર્યાવરણને નુકસાન કરતા હોઈએ છીએ. જેમ કે ઘણીવાર કોઈ ઉત્સવ હોય કે ધાર્મિક પ્રસંગ હોય તો જે પૂજા પાઠની વસ્તુઓ છે એ આપણે નદી નાળામાં પધરાવી દેતા હોઈએ છીએ. કિરિયારૂપ પૂર્વની પ્રવૃત્તિ પણ આપણે લોકો કરતા હોઈએ છીએ. પ્લાસ્ટિકમાં નાસ્તો કરીને એ પ્લાસ્ટિક પણ આપણે જ્યાં ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ. તો આ બધી

કલાકારના સ્વરમાં સુગમ સંગીત આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર વકુળા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે તેવી પ્રધાનમંત્રીની જાહેરાત. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ઓડિશાના ભુવનેશ્વરમાં ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગની રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઈરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. શેર બજારમાં ગઈકાલના કડાકા બાદ આજે 500 પોઈન્ટ સુધીનો ઉછાળો. અને બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયબર, ક્રિટિકલ ટેકનોલોજી અને સપ્લાય ચેઇન્સ પર ઓસ્ટ્રેલિયા અને ભારતની ભાગીદારી શરૂ કરવાની જાહેરાત કરી અને કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે. તેમણે ઉમેર્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા બે લોકશાહી, બે બહુસાંસ્કૃતિક સમાજ અને બે મહત્વપૂર્ણ મહાસાગર શક્તિઓ છે, જેમના સહિયારા મૂલ્યો અને સમાન વૈશ્વિક દ્રષ્ટિકોણ બંને રાષ્ટ્રો વચ્ચે પરસ્પર વિશ્વાસને મજબૂત બનાવે છે. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બનીઝ સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં બોલતા તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને શિખર સંમેલનથી દ્વિપક્ષીય સહયોગમાં નવા પરિમાણો ઉમેરાયા છે.
1: કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ યાની સીકા પર તેજી સે કામ કરને કા નિર્ણય લિયા હૈ જો દોનો દેશો કે લિયે બેલેન્સ એમ્બિશિયસ ઓર વિન વિન હોગા. હમ બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી પર ભી તેજી સે આગે બઢેંગે. હમારી રિન્યુએબલ એનર્જી પાર્ટનરશિપ, ક્લીન એનર્જી ઓર ક્લાઇમેટ એક્શન મે હમારે પ્રયાસો કો સાકાર રૂપ દે રહી હૈ.
0: તેમણે કહ્યું કે ભારત પ્રશાંત ક્ષેત્ર ફક્ત બે મહાસાગરોનું મિલન બિંદુ નથી, પરંતુ તે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોની સહિયારી આકાંક્ષાઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
1: हमारे मैरिटाइम सिक्योरिटी कोलेबोरेशन रोडमैप से इंडो पैसिफिक में हमारे साझा प्रयासों को नई ताकत मिलेगी. हम शिप बिल्डिंग, शिप रिपेयर और मेंटेनेंस में भी मिलकर आगे बढ़ेंगे. फ्रेंड्स, आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયાએ પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે ઓસ્ટ્રેલિયાથી ભારતને યુરેનિયમનો પુરવઠો પૂરો પાડવા માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરશે. તેમણે કહ્યું કે આ કરાર ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યને નવી આપશે. અગાઉ બંને નેતાઓએ મેલબોર્નમાં ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં ભાગ લીધો. બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ આર્થિક રોડમેપ બિઝનેસ ઇવેન્ટમાં સંબોધન કર્યું, જેમાં બંને દેશોના 200થી વધુ મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને વેપારી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે મેલબોર્ન પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયા ભારત વેપાર પરિષદના મુખ્ય સભ્ય વિશ્વ વિશ્વનાથને મેક વિથ ઇન્ડિયા પહેલની વધતી જતી અસર અંગે જણાવ્યું. આ જૂથ ઓસ્ટ્રેલિયામાં વ્યૂહાત્મક કોર્પોરેટ ભાગીદારીને પ્રોત્સાહન આપીને પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા વિઝનને અમલમાં મૂકવા માટે કામ કરી રહ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયા સુપર દ્વારા જાહેર કરાયેલ 500 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના રોકાણનું સ્વાગત કર્યું. કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર પોલ શ્રોડરે આજે સવારે મેલબોર્નમાં આ જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે આ રોકાણ ભારતના વિકાસ પથ પર દુનિયાભરના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ખાતે ભારતના ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. તેમણે યુવાનોને વિકસિત ભારતના પાયા તરીકે આધુનિક ટેકનોલોજી સંચાલિત મત્સ્ય ઉદ્યોગ અને દરિયાઈ વ્યવસાયોને

0: અપનાવવા અપીલ કરી. તેમણે દૂરના પાણીમાં કાર્યરત ભારતીય માછીમારી જહાજો માટે અધિકૃતતા પત્રોના રાષ્ટ્રીય રોલઆઉટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન દસ્તાવેજનું પણ અનાવરણ કર્યું. તેમણે ભારતની સી ફૂડ નિકાસ પર ભાર મૂકતા ડિજિટલ ઓથોરાઇઝેશન, જહાજ ટ્રેકિંગ અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર ધોરણો દ્વારા ટેકનોલોજી સંચાલિત માછીમારી માટે હાકલ કરી હતી. ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ દેશોના પરિવહન કાર્યકારી જૂથની બેઠક મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ છે. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય પરિવહન સચિવ વી ઉમાશંકરે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓએ પરિપત્રતા, ગતિશીલતા, શહેરી માળખાગત સુવિધાઓ, ટકાઉ વિકાસ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. દરમિયાન નાગપુરમાં સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા માટે નિર્માણ વિષયવસ્તુ હેઠળ 11 અને 12 જુલાઈએ ત્રીજી બ્રિક્સ પરિવહન મંત્રીઓની મંત્રીસ્તરીય બેઠક યોજાશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી 11મીએ આ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં અન્ય સભ્ય દેશોના મંત્રીઓ પણ ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. અમેરિકાએ ઈરાન સામે નવા હવાઈ હુમલા શરૂ કર્યા, જેના જવાબમાં ઈરાને બહરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. આ હુમલાના કારણે પર્સિયન ગલ્ફમાં યુદ્ધ સમાપ્ત કરવાના ઉદ્દેશથી થયેલા વચગાળાના કરારને ફરીથી જોખમ ઉભું થયું છે. જો કે બહરીન, કુવૈત કે કતારમાં નુકસાન અંગે કોઈ માહિતી નથી. કુવૈતની સેનાએ જણાવ્યું કે તે સક્રિયપણે આવતા ડ્રોન અને મિસાઇલોને અટકાવી રહી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે બહરીન અને કુવૈત પર હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. અમેરિકાના સેનાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે સમગ્ર ઈરાનમાં લગભગ 90 સ્થળો પર હુમલો કર્યો છે. અમેરિકાએ જણાવ્યું હતું કે આ હુમલાઓનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની સ્વતંત્રતાને ધમકી આપવાની ઈરાનની ક્ષમતાને વધુ નબળી કરવાનો છે. ભારતીય શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે ઉછાળો જોવા મળ્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચેના હુમલા ઉપર બ્રેક વાગતા આજે પ્રારંભિક તબક્કે સેન્સેક્સ 500 અને નિફ્ટીમાં 160 અંકોનો ઉછાળો જોવા મળ્યો હતો. આ તેજીની સ્થિતિ હાલમાં પણ યથાવત છે. રિયાલ્ટી, હોસ્પિટલ્સ અને સેવાઓને સંબંધિત શેરોમાં લેવાલીના પગલે તેજી જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મુજબ અત્યારે સેન્સેક્સમાં 396 અને નિફ્ટીમાં 139 અંકોનો ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તેના તમામ કાર્યકરોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે સ્વામી વિવેકાનંદના આદર્શોને અનુસરીને સંગઠન વિદ્યાર્થી શક્તિને સંગઠિત કરવાનું અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાનું કાર્ય કરી રહ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તેના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉપ હિમાલયન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારો, ગુજરાત, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન આજે સવારે રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થયો હતો, તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પર્વતીય જિલ્લાઓમાં અનેક રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. શ્રેણીમાં 2-0થી પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. અંતિમ મેચ શનિવારે સાઉધેમ્પટન ખાતે રમાશે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ ગઈકાલે કઠુઆ જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાને શોધ્યું હતું અને 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ જિલ્લાના બિલાવર વિસ્તારના ઉપરના ભાગમાં એક ઓવરગ્રાઉન્ડ વર્કર હાજી લતીફના ખુલાસા પર આ ઠેકાણ શોધી કાઢવામાં આવ્યું હતું. રબાગના રહેવાસી લતીફ, જેની 2 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી, તેના પર વર્ષોથી સરહદ પારથી 1 ડઝનથી વધુ આતંકવાદીઓને ઘૂસણખોરીમાં મદદ કરવાનો આરોપ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે તેવી પ્રધાનમંત્રીની જાહેરાત. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ઓડિશાના ભુવનેશ્વરમાં ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગની રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઈરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. શેર બજારમાં ગઈકાલના કડાકા બાદ આજે 500 પોઈન્ટ સુધીનો ઉછાળો. બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4th T20 મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા યે

0: બરદાસ્ત ફિલ્મનું ગીત હમણાં આપણે સાંભળી રહ્યા હતા, અલીશા ચિનોય અને કુણાલ ગાંજાવાલાના સ્વરમાં.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: फिल्म थी हम दिल दे चुके सनम, गीत ने स्वरा पे तो उस्ताद सुल्तान खां, शंकर महादेवन अने कविता कृष्णमूर्तिए। प्रसारण से आकाशवाणी ना दमण केन्द्र नु।
1: कार्यक्रम प्रस्तावों मंगावा माटेनी एक सूचना सांभळशो। प्रसार भारती द्वारा बहार पाडवामां आवेल नोटिस इनवाइटिंग प्रोग्राम प्रपोजल्स NIPP हेठळ पात्र प्रोडक्शन हाउस, निर्माताओ, योग्य नियोजको, एग्रीग्रेटर्स अने कंटेंट क्रिएटर्स पासेथी आकाशवाणी पर प्रसारित करवा माटे रेडियो कार्यक्रमोना प्रस्तावो मंगावामां आवे छे। NIPP नो मुख्य हेतु आकाशवाणीना कार्यक्रमोने नवीन અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે। આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે। રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ। કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત। કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ। આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે। દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ। NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે। વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો। જાહેરાત પૂરી થઈ।

0: હમણાં આપે કલાકાર કુમાર સાનુ, અલકાઈ યાજ્ઞિક અને સાથીઓને સાંભળ્યા. ફિલ્મ હતી કરણ અર્જુન.
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
0: આ ગીત સાથે આજનો રજનીગંધા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સાંજના 5:30 થઈ છે અને હવે પ્રસ્તુત છે NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: कबीले के सरदार से वो चक्रवर्ती सम्राट बने, फिर उनके बेटे सम्राट बने और फिर उनके बेटे। इस तरह राज पीढ़ी दर पीढ़ी चलता रहा। उत्तर वैदिक काल धीरे धीरे समाप्त हो गया और ये सम्राट एक काल को दूसरे काल से जोड़ते चले गए।
1: अभी आपने सुना कार्यक्रम उत्तर वैदिक काल और इसी के साथ अब हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
2: और विमलेश को तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: હતો NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ।
5: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
6: હા હા, યાદ રાખીને લીધું છે। મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે। બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે।
5: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી।
6: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

આકાશવાણીનું દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર લતા મંગેશકર અને સાથીઓને.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ભક્તિ સંગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી.
1: સુનિયે યે સિઝલ કી આવાઝ. Zodiac લેકર આયા હૈ ગ્રાન્ડ સિઝલર ફેસ્ટિવલ.
2: ગ્રિલ ચિકન,
1: પેન ફ્રાઈડ ફિશ,
2: મુર્ગ ટિક્કા,
1: ચીઝ સ્ટેક સિઝલર
2: ઓર વેજ મે
1: પેટી,
2: ચિલી મશરૂમ,
1: મલાઈ સોયા ચાપ સમેત ઢેરો લઝીઝ સિઝલર્સ.
2: પરિવાર ઓર દોસ્તો કે સાથ હર બાઈટ કા સિઝલિંગ મઝા લીજીએ.
1: 19 સે 31 જુલાઈ તક સિર્ફ Zodiac ફોર્ચુન પાર્ક ગેલેક્સી વાપી મે. Zodiac, ટેસ્ટ જો યાદ રહે જાય.

કલાકાર રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈને હમણાં પર સાંભળ્યા. ભક્તિ સંગીત આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. આકાશવાણીનું દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે થોડી જ વારમાં સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

નમસ્કાર યુવા મિત્રો, વર્ષા ઋતુનો આરંભ થઈ ગયો છે અને આ વર્ષા ઋતુમાં વરસાદના બે ટીપા સાથે રેડિયો સાંભળવો કેટલો સુકૂન લાગે છે. અને ખાસ કરીને રેડિયોમાં ચાલતા એ ગીતો જો વાત કરીએ તો આપણા યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાવાણી એ ચાલતો હોય, હાથમાં એક ચાનો કપ હોય અને રેડિયો ચાલતો હોય અને વરસાદ ધીમી ધારે વરસી રહ્યો હોય, આહાહાહા, આ આહલાદક દ્રશ્ય જીવનભર યાદ બનીને રહી જતું હોય છે. તો યુવા મિત્રો, તમારા માટે ફરીથી હું આ કાર્યક્રમ લઈને આવી છું યુવાવાણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

11 જુલાઈ એટલે કે વિશ્વ જનસંખ્યા દિવસ. દર વર્ષે આ દિવસ વિશ્વભરમાં વધતી જનસંખ્યા, તેના પડકારો અને તેના ઉકેલો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. જનસંખ્યા માત્ર આંકડો જ નથી, પરંતુ તે દેશના વિકાસ, આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને કુદરતી સંસાધનો અને પર્યાવરણ સાથે સીધી જ રીતે જોડાયો છે. જ્યારે વસ્તી ઝડપથી વધે છે ત્યારે પાણી, ખોરાક, આવાસ, આરોગ્ય સેવાઓ અને રોજગારી જેવી મૂળભૂત જરૂરિયાતો પર દબાણ વધે છે. ત્યારે વિશ્વ જનસંખ્યા દિવસની શરૂઆત 1989માં કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ પરિવાર નિયોજન, માતા અને બાળકના આરોગ્ય, મહિલાઓના શિક્ષણ અને સશક્તિકરણ તેમજ જવાબદાર માતા પિતૃત્વ અંગે સમાજમાં જાગૃતિ

જરૂરિયાત છે. જ્યારે સમાજ શિક્ષિત બનશે, મહિલાઓ સશક્ત બનશે અને દરેક પરિવાર જવાબદાર નિર્ણયો લેશે, ત્યારે જ ટકા વિકાસનું સ્વપ્ન સાકાર થઈ શકશે. તો ચાલો આજે આપણે સૌ મળીને એ સંકલ્પ લઈએ કે સ્વસ્થ, શિક્ષિત અને જાગૃત સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપીશું. અને આજ સંદેશ સાથે વિશ્વ જનસંખ્યા દિવસની આપ સૌને શુભેચ્છાઓ.

તો મિત્રો, વિશ્વ જનસંખ્યા પર આપણે આ માહિતી લીધી. નવા સંદર્ભમાં આજે આપણે વાત કરીશું વોટર હાર્વેસ્ટિંગ અને કેચ ધ રેઇન અભિયાન વિશે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જળ એ જ જીવન છે. પાણી વગર જીવનની કલ્પના પણ અશક્ય છે, અને છતાં આજે વિશ્વના અનેક દેશોની જેમ ભારત પણ પાણીની અછતના પડકારનો સામનો કરી રહ્યું છે. વધતી જતી વસ્તી, ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ.

અને વરસાદના પાણીનો બગાડ અને બદલાતી આબોહવા જેવી પરિસ્થિતિઓના કારણે જળ સંરક્ષણ સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગયું છે. અને આ જ સંદર્ભમાં આપણે વોટર હાર્વેસ્ટિંગ અને કેચ ધ રેન વિશે વાત કરવી છે. વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદના પાણીને એકત્રિત કરીને તેનો સંગ્રહ કરવો અથવા તેને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળનું સ્તર વધારવું. મિત્રો, આજે મોટાભાગના શહેરોમાં, ગુજરાતમાં અને ભારતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ જ થકી આપણે વોટર હાર્વેસ્ટિંગ કરી શકીએ છીએ. ત્યારે વરસાદનું મોટાભાગનું જે પાણી નદીઓ મારફતે સમુદ્રમાં વહી જાય છે, તો આ પાણીનો આપણે યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો ઉનાળામાં પણ પાણીની અછત ઘણી હદ સુધી દૂર થઈ શકે છે. મિત્રો, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ કેચ ધ રેન અભિયાનનો મુખ્ય સંદેશ છે કે વરસાદ જ્યાં પડે, જ્યારે પડે, ત્યાં જ તેને સંગ્રહ કરો. અને આ અભિયાનનો હેતુ છે કે વરસાદના દરેક ટીપાને બચાવીને પાણીનો સદુપયોગ કરી શકાય. આ અભિયાન અંતર્ગત ઘર, શાળાઓ, સરકારી કચેરીઓ, ઉદ્યોગો અને ગામડાઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટે વિવિધ માળખા બનાવવા પર પણ ભાર મૂકવામાં આવે છે, જેમ કે રૂફટોપ રેન વોટર હાર્વેસ્ટિંગ, ચેકડેમ, તળાવનું પુનઃજીવન, સોકપીટ અને રિચાર્જ વેલ જેવી વ્યવસ્થાઓ કરવી. ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહથી ભૂગર્ભ જળનું સ્તર પણ સુધર્યું છે અને અનેક ગામોએ ચેકડેમ, તળાવો અને પરંપરાગત જળાશયોને જીવંત બનાવીને પાણીની સમસ્યાનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. તો મિત્રો, પાણી બચાવવાની શરૂઆત ઘરમાંથી પણ થઈ શકે છે, જેમ કે નળ ખુલ્લો ન રાખવો, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, પાણીનો બિનજરૂરી બગાડ અટકાવવો અને બાળકોમાં પાણી બચાવવાની ટેવ વિકસાવવી. આ નાના પ્રયાસો થકી પણ મોટો ફેરફાર લાવી શકાય છે. યાદ રાખીએ કે આજે બચાવેલું પાણીનું દરેક ટીપું આવનારી પેઢી માટે અમૂલ્ય ભેટ બની શકે છે.

પાણી બચાવવું માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે વરસાદના દરેક ટીપાને બચાવીશું અને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીશું, અને કેચ ધ રેઇન અભિયાનને જન આંદોલન બનાવવામાં પોતાનું યોગદાન પણ આપીશું. તો જળ બચાવવું, જીવન બચાવવું આ માત્ર સૂત્ર નથી, પરંતુ આપણા ભવિષ્યની સુરક્ષા માટેનો સંકલ્પ છે. અને આ જ સંદેશ સાથે આપની પાસેથી વિદાય લઈશ. નમસ્કાર.

યુવાનો આ હતું યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાની, કે જ્યાં આપણે વાત કરી વોટર હાર્વેસ્ટિંગ અને કેચ ધ રેન અભિયાન વિશે, અને 11 જુલાઈ એટલે કે વિશ્વ જનસંખ્યા દિવસ પર આપણે વાત કરી. તો મિત્રો, સાંભળતા રહો આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર અને યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાની. ફરી મળીશું નવા વિષય સાથે અને ચર્ચા કરીશું આપની સાથે. રજા આપશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા લઈને આવી ગયા છે ગેર ફિલ્મ ગીતો. ગેર ફિલ્મ ગીતોમાં આજે આશા ભોસલેના સ્વરમાં ખૈયામના સ્વરબદ્ધ કરાયેલા ગીતો આપને સંભળાવીએ, પણ એ પહેલા એક નાનકડા વિજ્ઞાપન વિરામ માટે રોકાઈએ.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
0: કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ આશા ભોસલેના સ્વરમાં ખૈયામના સંગીતથી સજેલી આ રચના, શબ્દરચના હસન કમાલની.

0: આશા ભોસલેના સ્વરમાં આ હતી હસન કમાલની રચના, સંગીત હતું ખયામનું.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
0: અને આ સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7 કલાક અને 10 મિનિટે આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-29 આજથી શુભારંભ. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે 500 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે વરસાદની આગાહી. સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-29 આજથી શુભારંભ કરાયો. ભવિષ્યની ડેટા સેન્ટર્સની માંગ અને રાજ્યમાં ડિજિટલ ઇકોનોમી વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિનો પ્રારંભ કરાવ્યો હતો. તેનો ઉદ્દેશ 8 ગીગાવોટ ક્ષમતાના લક્ષ્યને નિર્ધારિત કરતા ભારતના અગ્રણી ડેટા સેન્ટર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ કેન્દ્ર તરીકે રાજ્યને સ્થાપિત કરવાનો છે.
1: આ નીતિનો ઉદ્દેશ રાજ્યમાં 6 લાખ કરોડ રૂપિયાના રોકાણને આકર્ષવાનો અને વધુ રોજગારીના સર્જનનો છે. ટકાઉ વિકાસ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવતી આ નીતિ અંતર્ગત ડેટા કેન્દ્રો માટે 51% હરિત ઉર્જાનો ઉપયોગ કરવા અને ક્ષાર નિવારણ પ્લાન્ટથી જળ મેળવવું અનિવાર્ય છે. નીતિમાં સમાવિષ્ટ પ્રોત્સાહન મુજબ ધોલેરા વિસ્તારમાં માન્ય સ્થિર મૂડીરોકાણ પર 2.5% સબસિડી અને 10 વર્ષની અંદર દાવો કરી શકાય છે, જ્યારે 10 વર્ષની ટર્મ લોન પર 4% સુધીની સબસિડી મળશે. તો 20 વર્ષ માટે પ્રતિ એકમ 1 રૂપિયા સબસિડીથી લાંબા ગાળાની કાર્યકારી બચત સુનિશ્ચિત થશે. ઉપરાંત જમીનના ભાડા અને ખરીદીના વ્યવહારો પર 100% મુક્તિ અપાશે. તો ઇલેક્ટ્રિસિટી ડ્યુટીનું 20 વર્ષ માટે 100% રીએમ્બર્સમેન્ટ એટલે કે વળતર મળશે. ઉપરાંત 20 વર્ષ સુધી પ્લાન્ટ અને મશીનરી, બિલ્ડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માન્ય સેવાઓ પર રાજ્ય વસ્તુ અને સેવા કર SGST સંપૂર્ણ રીએમ્બર્સમેન્ટ અપાશે. તો હાઇપર સ્કેલ અને તૈયાર માળખાકીય સુવિધાઓને સક્ષમ બનાવવા FSI, પાર્કિંગ, ગ્રાઉન્ડ કવરેજ અને તકનીકી જોગવાઈઓમાં છૂટછાટ અપાઈ છે. જયેશ પટેલ, પ્રાદેશિક.

0: અને આ સમય દરમિયાન એને કોઈ પણ પ્રકારનો છીંછળવાનું પણ ન કરે.
1: સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ CMA ફાઉન્ડેશનના પરિણામમાં અમદાવાદ ચેપ્ટરનું 82% પરિણામ જાહેર થયું. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા પરિણામ સાથે અમદાવાદનો 5 વર્ષનો વિક્રમ તૂટ્યો છે. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક આવ્યો છે. ગત 14 જૂને લેવાયેલી પરીક્ષા અમદાવાદમાં 222 વિદ્યાર્થીએ આપી હતી. તેમાંથી 182 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. અમદાવાદ ચેપ્ટરમાં 8મો ક્રમાંક મેળવનારા યશ પ્રજાપતિએ આ અંગે પ્રતિક્રિયા આપી.
2: સ્ટાર્ટિંગમાં આયા હતા તો મેં પર સર સબને બહુ અચ્છી ગાઈડન્સ દીધી, અમે પ્રોવાઈડ કી હતી, અને આખી રેગ્યુલર ક્લાસીસ ને બહુ અમે હેલ્પફુલ કી. થ્રુ આઉટ ધી જર્ની મેં અમે ફ્રેન્ડને યહાં પર ટ્રસ્ટ દિખાયા, અને અંદર ચેપ્ટર મેં બહુ અમે હેલ્પફુલ કી હૈ. સર મેને સ્કોર કિએ 318 આફ્ટર 400. યહાં પર જો ક્લાસીસ થી વો રેગ્યુલર અટેન્ડ કિએ થે, ઓર ઘર જાકે બસ 2-3 અવર્સ સેલ્ફ સ્ટડીઝ સીખી થી, ઓર ઓવરઓલ અચ્છા હેલ્પફુલ રહા થા થ્રુ આઉટ.
1: મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી છે. આવતીકાલે સવારે 10 વાગે બંને ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા યોજાયેલી સ્પર્ધાની સેમીફાઇનલ મેચમાં આજે રાજકોટે સુરત અને જામનગરે વડોદરાની ટીમને પરાજય આપ્યો હતો. રાજકોટના યાના પીપળિયાએ 2 અને હીર ખંડેડિયાએ 1 ગોલ કર્યો હતો, જ્યારે જામનગરના અસ્મિતા કપ રાષ્ટ્રીય ખેલાડી જાંબુચા દયાએ 5, ઉર્મિલા ધોરિયા, દિયા પટેલ અને સંજના મેનિયાએ 2-2 ગોલ કર્યા હતા. અમદાવાદમાં સાબરમતીથી મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર આજથી દબાણ હટાવવાની મહાઝુંબેશ હાથ ધરાઈ. રાષ્ટ્રમંડળ રમત અને ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારનો વિકાસ કરાશે. તેના ભાગરૂપે મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના દરિયામાં દીવાદાંડી ગામે એક મોટું જહાજ દરિયાના પ્રવાહ સાથે તરતું જોવા મળ્યું. તકનીકી ખામી અને ખરાબ હવામાનના કારણે જહાજ દરિયાના પ્રવાહ સાથે દ્વારકા તરફ ખેંચાઈ આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં ભારતીય તટરક્ષક સહિત સંબંધિત તંત્ર એલર્ટ થયું છે. જહાજ સાથે સતત સંપર્ક સાધવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે અથવા ખલાસીઓના જીવને જોખમ ઊભું થશે તો તટરક્ષક દ્વારા હેલિકોપ્ટરની મદદથી બચાવ અભિયાન હાથ ધરાશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કટોસણ રોડ બહુચરાજી રણુજ રેલવે લાઇન પર ટ્રેન સેવા ફરી શરૂ કરાશે. હાલ રેલવે સેફ્ટીના કમિશનર દ્વારા કટોસણ રોડ રણુજ વચ્ચેના 63 કિલોમીટર લાંબા રેલખંડનું નિરીક્ષણ કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-2029 આજથી શુભારંભ. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી. ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે 500 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે વરસાદની આગાહી. CMA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ફ્રી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને પિંકી દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના ખેતી વિષયક કાર્યક્રમ અંતર્ગત મરચાની ખેતીમાં ધ્યાનમાં રાખવાની બાબતો અને તેનું ઉત્પાદન એ વિશે સુજીતભાઈ પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત હવે આપ સાંભળશો.
4: મિત્રો, શાકભાજીનું આપણા આહારની અંદર ઘણું મહત્વનું સ્થાન છે. આપણા વિસ્તારની અંદર ઘણા બધા શાકભાજી પાકોનું વાવેતર ખેડૂત મિત્રો કરતા હોય છે. શાકભાજી ઉગાડવા માટે વધારે ખર્ચ કરવાથી ખેડૂતને નફો ઓછો મળે છે. આજે ખેતીની નવી પદ્ધતિઓ આવી છે અને એના ઉપયોગથી ખેડૂતો ઓછા ખર્ચ અને ઓછા પાણીથી નફાકારક ખેતી કરતા થયા છે. મરચા એ પણ એક ખૂબ જ મહત્વનો પાક છે. મરચાની ખેતી પણ ખેડૂતો માટે ખૂબ જ નફાકારક ખેતી છે.

0: પરંતુ એમાં થોડી કાળજી માંગી લે છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે ખેરગામ તાલુકાના નારણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત સુજીતભાઈ પટેલ પાસેથી મરચાની ખેતીમાં ધ્યાનમાં રાખવાની બાબતો અને ઉત્પાદન એ વિશેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ સુજીતભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
1: થેન્ક યુ.
0: સુજીતભાઈ, આપ કેટલા સમયથી આ ખેતીની સાથે સંકળાયેલા છો, ખાસ કરીને મરચાની ખેતીની સાથે?
1: આજે મરચાની ખેતી કરતા 5-7 વર્ષ થયા. આજે
0: તો અન્ય જે પાકો છે એના કરતા આપે આ મરચાની વાવેતર કરવાનું શાથી વિચાર્યું, જણાવશો?
1: મરચાનું વાવેતર કરવાનું, જેમ કે મધ્યપ્રદેશમાં લોકો મરચાનું વાવેતર કરતા હોય એ રીતનું, જેમ ટીવી ઉપરથી જ ગાઈડલાઈન જોઈને મરચાનું વાવેતર કરેલું હતું પહેલું વર્ષ. પછીથી જ કેવું થોડો મજા આવી એટલે પછી મરચાનું વાવેતર ઘણું કર્યું.
0: આજે મરચાની તો ઘણી બધી જાતો જોવા મળે છે, તો આપે મરચાની કઈ જાતનું વાવેતર કરેલું છે?
1: ગૌરી
0: જાતનું વાવેતર કરેલું.
1: હા, રાંચી કંપનીનું ગૌરી.
0: હા, તો આ મરચાની જયારે રોપણી કરવાની હોય તો એમાં જમીનની કયા પ્રકારની તૈયારી એમાં કરવાની હોય છે અને કયા સમયગાળા દરમિયાન આ તૈયારી કરવી પડે છે?
1: જેમ કે જૂન પહેલા આપણે વરસાદ પડવાના પહેલા એને પ્લાવ મારીને જમીન તૈયાર કરીએ છીએ, છાણિયું ખાતર નાખીને. પછીથી એનો ગાદી ક્યારો બનાવીએ છીએ.
0: આજે ગાદી ક્યારા બનાવવામાં આવે તો એનું અંતર કેટલું રાખવામાં આવે છે?
1: એનું અંતર 5 ફૂટ નું હોય.
0: આજે મરચાની છોડની જે રોપણી કરવામાં આવે તો એના માટે આપ ધરુ જાતે તૈયાર કરો છો કે છોડ લાવીને રોપણી કરો છો?
1: એ જાતે તૈયાર કરીએ છીએ.
0: તો આ જયારે જાતે આપ તૈયાર કરો છો તો એની જે ધરુ છે તો બીજ લાવીને કયા સમયગાળા દરમિયાન એ બીજ ની વાવણી આપ કરો છો?
1: એમને શ્રાવણ માં રોપવાના પહેલા 1 મહિનો આગળ અમે બીજ નાખીએ એમાં, એટલે 1 મહિના પછી રોપતા હોય.
0: તો આ મરચાની રોપણી જયારે છોડની કરવામાં આવે તો એમાં 2 છોડ વચ્ચે કેટલું અંતર રાખવાનું હોય છે?
1: એમાં 1.25 ફૂટ.
0: આ મરચાના છોડની રોપણી માટેનો જે સમયગાળો છે તો એ કયો ઉત્તમ સમયગાળો ગણાવી શકાય?
1: એ શ્રાવણ ભાદરવો છે, સારામાં સારો સમય રોપવાનો.
0: આ મરચાનો જે પાક છે તો ઘણી વાર એમાં રોગ જીવાતો પણ આવતા હોય અને એનાથી પાકને નુકસાન થવાથી ખેડૂતોને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડતું હોય છે. તો આ મરચાનો પાક છે તો એને કેવા પ્રકારનું હવામાન વધારે અનુકૂળ આવે છે?
1: એમાં કેવું છે, એમાં બહુ ગરમી પણ ના જોઈએ, બહુ ઠંડી પણ ના જોઈએ, મીડિયમ હવામાન હોય. ધારો કે બરાબર એનું ટેમ્પરેચર જળવાઈ રહેતું હોય તો ચાલે. એમ પછી વાદળછાયું હોય, વાતાવરણ થઈ ગયું હોય તો એમાં થીપ્સ નો અટેક વધી જાય છે.
0: તો સુજીતભાઈ, આ જમીન વિસ્તાર પ્રમાણે આપે મરચાના કેટલા છોડ ની રોપણી કરેલી છે?
1: 6,000 છોડ ની રોપણી કરેલી છે 1 એકર માં.
0: તો આજે છોડ રોપવામાં આવે તો ત્યારે જમીન ની અંદર કોઈ દવા કે ખાતર એમાં નાખવામાં આવે છે ખરા?
1: હા, આવે છે ને. ફેર રોપણી કરો ને ત્યારે આપણે જે મરચાના છોડ વાવીએ ને ત્યારે ટ્રાયકોડરમાં વીડીનો ઉપયોગ કરીએ.
0: અને એની છોડની રોપણી જયારે કરવાની હોય તો એમાં જમીનની તૈયારી કરતી સમયે આપણે કેવી વાતોને ખાસ ધ્યાનમાં લેવાની હોય છે? કેમ કે ચોમાસાની ઋતુમાં ભાદરવા એટલે થોડો થોડો વરસાદ એમાં હોય તો એ સમય કઈ કાળજી રાખવામાં આવે છે?
1: એમાં કાળજીમાં કેવું, ખેતરમાં પાણી ભરેલું ના હોવું જોઈએ. પ્લસ તેમાં ફંગીસાઇડ નો સ્પ્રે 4 દિવસે સ્પ્રે કરવો જોઈએ. હલકું હલકું એને જંતુનાશક દવાનો સ્પ્રે કરવા જોઈએ.
0: આ મરચીના છોડ રોપ્યા પછી એમાં કેટલા સમયાંતરે એમાં ફળો મળવાના ચાલુ થઈ જાય છે?
1: એમાં મરચી રોપ્યાના 45 દિવસમાં ફળ મળવાનું ચાલુ થઈ જાય છે.
0: તો મરચીની રોપણી પછી એનું ફળ જયારે શરૂ થાય છે અને ચોમાસાની ઋતુ જયારે પૂરી થઈ જાય છે તો તે પછીથી જે પિયત આપવાનું રહે છે તો કેટલા સમયાંતરે એમાં પિયત કરવાનું રહે છે?
1: એમાં કેવું, ડ્રીપ સિસ્ટમ હોય તો ચોમાસું પતે પછી શિયાળામાં 1.5 કલાક આપવાનું હોય, પછી ડિસેમ્બર પછી 1-1 કલાકનો સમય હોય, પછી કેવું ખેતરનું કેવું ખેતર રીતે પાણી આપવું.
2: મિત્રો, મરચાની ખેતીમાં જમીન અને જમીનની તૈયારી વિશે જાણીએ તો ગોરાળુથી મધ્યમ કાળી અને પાઠાની સારી નિતારવાળી ફળદ્રુપ જમીન મરચાની ખેતીને વધુ માફક આવે છે. 2-3 ખેડ કરી કરબ મારી જમીનને સમતળ કરીને અંતર પ્રમાણે વાવેતર કરવામાં આવે છે. મરચાની સુધારેલી જાતો વિશે જાણીએ તો ગુજરાત શાકભાજી મરચી 101, ગુજરાત શાકભાજી મરચી 111, ગુજરાત શાકભાજી મરચી 121, આણંદ શાકભાજી મોડા મરચા 131, ગુજરાત આણંદ શાકભાજી મરચી 112, ગુજરાત આણંદ શંકર મરચી 1 એ ખૂબ જાણીતી જાત છે. આ સિવાય પૂસા સદાબહાર, અરકા મેઘના, અરકા શ્વેતા અન્ય જાતોમાં કેપ્સિકમ, ભોલર મરચા, કોલીફોલિયા વંડર, પૂસા દીપ્તિ, અર્કા મોહિની, અર્કા ગૌરવ, અર્કા વસંત વગેરે જેવી જાતો જોવા મળે છે.

0: મરચાંની ખેતીમાં વાવેતર સમય વિશે જાણીએ તો ચોમાસાની ઋતુ માટે જૂન જુલાઈ, શિયાળાની ઋતુ માટે ઓક્ટોબર અને ઉનાળાની ઋતુ માટે જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં મરચાંનું વાવેતર કરવામાં આવે છે. મરચાંના વાવેતરના અંતર અને બીજના દરની વાત કરીએ તો બે હાર વચ્ચેનું અંતર 60 સેન્ટીમીટર રાખવામાં આવે છે, જ્યારે બે છોડ વચ્ચેનું અંતર 60 સેન્ટીમીટર, બીજનો દર 750 ગ્રામ પ્રતિ હેક્ટર રાખવામાં આવે છે. વાવેતરની પદ્ધતિમાં 30 થી 35 દિવસે ધરુ રોપણી લાયક થયેથી ફેર રોપણી કરવામાં આવે છે. ખાતરની વાત કરીએ તો ચૂનો 500 કિલોગ્રામ ધરુની ફેર રોપણી પહેલાં 15 દિવસે આપો. જમીન તૈયાર કરતી વખતે 25 ટન જેવું સારું કોવાયેલું છાણિયું ખાતર સાથે ટ્રાયકોડર્મા અને PGPR મિશ્રણ આપવું. માટી સાથે સ્યુડોમોનાસ 2 કિલોગ્રામ પાયામાં આપવું. તાજું ગાયનું ગોબરનો રગડો 1 કિલોગ્રામ પ્રતિ 10 લિટર જમીનમાં આપવું. બાયોગેસ લરી 1 કિલોગ્રામ પ્રતિ 10 લિટર જમીનમાં આપવું. ગૌમૂત્ર 500 લિટર જમીનમાં આપવું. વર્મીમોસ 500 લિટર જમીનમાં આપવું. આ સિવાય અળસિયાનું ખાતર અથવા મરઘાનું કે બકરાનું ખાતર 1 ટન જમીનમાં આપવું જોઈએ. મગફળીનો ખડ 1 કિલોગ્રામ પ્રતિ 10 લિટર પાણી સાથે જમીનમાં આપવો. ગૌમૂત્ર અથવા ગાયના ગોબરની સ્લરી અથવા વર્મીવોશનો પાન ઉપર છંટકાવ કરવો જોઈએ. મિત્રો, મરચાંની ખેતીમાં નિંદામણ અને આંતરખેડ વિશે જાણીએ તો 20, 45, 60, 90 અને 120 દિવસે મરચાંની ફેર રોપણી પછી મરચાંના ખેતરમાં નિંદામણ કરવું જોઈએ. છોડને નુકસાન ન થાય એવી રીતે જરૂરિયાત પ્રમાણે આંતરખેડ કરવી જોઈએ.
1: સુજીતભાઈ, આ મરચીના પાકમાં જ્યારે એના ફળો શરૂ થઈ જાય છે વરણી, તો એ પછીથી એમાં ખાતર વ્યવસ્થા કયા પ્રકારની હોય છે? કેટલા કેટલા દિવસે એમાં ખાતર નાખવાનું હોય છે?
2: ખાતરમાં કેવું છે કે વોટર સોલ્યુબલ નાખવું હોય તો ત્રીજા દિવસે નાખતા હોય, જેમ કે 13045, 052, 034 એવું નાખતા હોય તો ત્રીજા દિવસે નાખતા હોય. અને ડાય છે, પોટાશ છે એવું નાખવું હોય તો આપણે વરણી થઈ જાય એના બીજા દિવસે નાખી દઈએ.
1: આ મરચાંની ખેતીમાં રોપણી કરવાની હોય તો એ સમયે આપણે કેવા છોડ આપણે પસંદ કરવા જોઈએ રોપવા માટે?
2: મરચાંની છોડ રોપણી કરવી હોય તો છોડ નાનો અને મીડિયમ તંદુરસ્ત છોડ જોઈએ, અને એની દાંડી જાડી હોય ત્યાં લગીમાં બહુ સારું.
1: આ મરચીની જે વાવેતર આપ કરો છો તો એમાં જ્યારે નિંદણ ઉગે છે તો એ નિંદણ નિયંત્રણ કેટલી વાર કરવાનું હોય છે અને કઈ રીતે એક નિંદણ નિયંત્રણ કરવામાં આવે છે?
2: નિંદણ માટે તો રોપણી પહેલા મલ્ચિંગ પેપર નાખીને પછી રોપણી કરીએ, નિંદણ ઓછું આવે.
1: આ મરચાંની ખેતીમાં જે ફૂલ આવ્યા પછી એમાં ફળો છે તો એ ફળો કેટલા સમયગાળામાં તૈયાર થઈ જાય છે અને કેટલા કેટલા દિવસે એને તોડવાના હોય છે?
2: મરચાં 15 દિવસનો સમયમાં તૈયાર થઈ જાય છે. ફળો
1: આજે મરચાંના છોડ રોપ્યા પછી એમાં અન્ય કઈ માવજત કરવાની રહી છે?
2: એને થીટ છે, ફંગીસાઇડ છે, એનું સ્પ્રે કરીને થોડું માવજત સાચવવું પડે. કચરું ના થવું જોઈએ, અંદર અંદર પાણી ના ભરાઈ જવું જોઈએ ખેતરમાં.
1: પછી એનો ગ્રોથ વધી જાય તો ત્યારે કેટલાક લોકો દોરી પણ એને બાંધતા હોય છોડ, એની ડાળી નીચેના પડી જાય એમાં.
2: હા, એના માટે વાંસના ટેકા માર્યા અને દોરીથી બાંધતા હોય, કારણ કે વધારે પડતા છોડ મોટા થયા હોય તો પટ્ટીથી બાંધતા હોય.
1: મરચાંની ખેતીમાં આમ ખાસ કરીને કયા રોગો આવતા હોય છે અને ચિહ્નો કેવા દેખાતા હોય છે અને નિયંત્રણ કઈ રીતે કરો છો?
2: જેમ કે મોટા ભાગનો ફંગીસાઇડ નો ઉપયોગ કરતા હોય તો વધારે પડતી થીપ્સ નો એટેક હોય, થીપ્સ છે, માઇટ છે, એનો વધારે પડતો એટેક હોય, એનો હોય. એમાં થીપ્સ અને માઇટ નું જો નિયંત્રણ ના કરે તો પછી એની રીતે વાયરસ થઈ જાય છોડ.
1: એનાથી કેવા ચિહ્નો એમાં રોગ જીવાત આવે ત્યારે જોવા મળે છે?
2: એમાં થીપ્સ હોય વ્હાઇટ પ્રકારનું હોય નાનું જીવ, અને માઇટ હોય રેડ માઇટ બી હોય અને વ્હાઇટ માઇટ બી હોય. ફરી આંખે નથી દેખાતું, તો મતલબ એનું કયું પાન વાંકા વળતા હોય એટલે થોડી માહિતી મળે કે એને હવે માઇટ ની અસર થઈ છે.
1: અને નિયંત્રણમાં એમાં દવાનો છંટકાવ કરે છે?
2: હા, નિયંત્રણ માટે એમાં બાયરનું ઓબેરન અને બાયરનું રીજન એ બેનો સ્પ્રે કરતા હોય થીપ્સ માટે, અને માઇટ માટે ઓબેરનનો સ્પ્રે કરતા હોય.
1: આ મરચાંની ખેતીમાં કયા પ્રકારના મરચાં તોડવા માટે યોગ્ય ગણી શકાય?
2: મરચાં માટે જેમ કે પાકો થઈને અને લાંબો મરચો હોય, ધારો કે મોટો મરચો પાકો થઈ ગયો હોય પછી તોડવાનું નિયંત્રણ હોય.
1: આ મરચાંના જે ફળો તોડવામાં આવે તો એ કયા સમયગાળામાં એને તોડવામાં આવે છે અને એને તોડવા માટે એમાં માણસોની જરૂરિયાત પડે છે ખરી?
2: હા, જરૂર પડે છે ને. માણસો દ્વારા જ તોડાય છે.
1: આ મરચાને તોડ્યા પછી એમાં કેટલા સમયે ફરી

0: પાછું એમાં ખાતર પાણી આપવાનું રહે છે.
1: મરચા તોડ્યા પછી એને બીજે દિવસે પાણી અને ખાતર આપીએ છીએ અને સ્પ્રે થાય છે.
0: આજે મરચાના ફળો તોડવામાં આવે તો તોડ્યા પછી એમાં કઈ રીતે એને બજાર સુધી લઈ જવાના હોય છે અને એનું પેકિંગ વિશે માહિતી આપશો?
1: હા, એમાં કેવું, મરચા તોડાઈ જાય છે પછી તોડીને પછી એને સાફ કરવામાં આવે, સાફ કરવામાં આવે અને પછી 50 કિલોની કોથળીમાં ભરવામાં આવે પછી માર્કેટમાં લઈ જવાનું.
0: એમાં જે ગ્રેડિંગ કરવામાં આવે તો કયા પ્રકારના મરચા પેકિંગ કરવામાં આવે?
1: એમાં કેવું, જે માર્કેટમાં ચાલતું હોય 1 નંબર અને 2 નંબર ચાલતો હોય, એ 1 નંબર નો માલ અલગ જ ભરવામાં આવે અને 2 નંબર નો માલ અલગ જ ભરવામાં આવે.
0: આ મરચાની જે ખેતી છે તો એનાથી આપને કઈ રીતે આમ ફાયદાકારક લાગે છે આ મરચાની ખેતી?
1: મરચાની ખેતીમાં કેવું કે બધી ખેતી કરતા ઇન્કમ સારી, એટલે સારું લાગે.
0: સુજીતભાઈ, આપે અમારા મિત્રોને મરચાની ખેતીમાં ધ્યાનમાં રાખવાની બાબતો અને ઉત્પાદન એ વિશે જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો આભાર.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મરચાની ખેતીમાં ધ્યાનમાં રાખવાની બાબતો અને તેનું ઉત્પાદન એ વિશે સુજીતભાઈ પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત. અને હવે સાંભળીએ ગાયક કલાકાર હેમા દેસાઈ અને આશિત દેસાઈના સ્વરમાં ગીત.

આજ આપ સાંભળી રહ્યા હતા આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં ગીત. હવે સાંભળીએ ફિલ્મ સંત સુરદાસનું ગીત, ગાયક કલાકાર સુમન કલ્યાણપુર અને સાથી મિત્રોના સ્વરમાં.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સંત સુરદાસ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર સુમન કલ્યાણપુર અને સાથી મિત્રોના સ્વરમાં. હવે સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર આશા ભોસલે અને સાથી મિત્રોના સ્વરમાં ગીત. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.

0: નોંધપાત્ર શિખરો સર કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો. ઈરાને આજે અમેરિકા પર બુસેહર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે સમગ્ર દેશને આવરી લીધો. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની 4થી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે રમશે. સમાચાર વિગતવાર. મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં યોજાયેલા ઐતિહાસિક મેલબર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નવા અને નોંધપાત્ર શિખરો સર કરી રહી છે.
1: 21વીં સદી કા ભારત આજ વિકસિત હોને કે લક્ષ્ય પર કામ કર રહા હૈ. યે વો ભારત હૈ જો કહેતા હૈ ગ્રો મોર એચિવ મોર. હમ 140 કરોડ એસ્પિરેશન સે ભરે રાષ્ટ્ર હૈ. હમ અધીર હૈ, બેસબ્ર હૈ. હમ દુનિયા કી સબસે તેજી સે બઢતી ઇકોનોમી હૈ. આજ ચીપ સે લેકર શિપ તક મેન્યુફેક્ચરિંગ કા ભારત મેં એક નયા ઇકોસિસ્ટમ ડેવલપ કિયા જા રહા. પીપલ ફર્સ્ટ યાનિ નાગરિક દેવો ભવ કા મંત્ર યે આજ કે ભારત કી ગવર્નન્સ કા મૂળ મંત્ર બન ગયા.
0: વ્યૂહાત્મક સુરક્ષા અને નવીનતા અંગે વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સ્વદેશી સંરક્ષણ પ્રણાલીઓની વૈશ્વિક વિશ્વસનીયતાનો ઉલ્લેખ કર્યો અને ઓપરેશન સિંદુર હેઠળ આતંકવાદ વિરુદ્ધ કરવામાં આવેલી નિર્ણાયક કાર્યવાહીની નોંધ લીધી. તેમણે જણાવ્યું કે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે અને ટૂંક સમયમાં જ એક ભારતીય ખાનગી અવકાશ સ્ટાર્ટઅપ પોતાને જ વિકસાવેલી રોકેટ દ્વારા ઉપગ્રહ પ્રક્ષેપિત કરશે. તેમણે 2030ની કોમનવેલ્થ ગેમ્સના આયોજન અને 2036ની ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતની દાવેદારીનો ઉલ્લેખ કરતા રમતગમત ક્ષેત્રે બંને દેશો વચ્ચે વધુ સહયોગનું આહવાન કર્યું. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે કાર્યક્રમના ઉત્સાહપૂર્ણ વાતાવરણની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે 1991માં બેકપેકર તરીકે ભારતની મુલાકાત દરમિયાન શરૂ થયેલો તેમનો ભારત સાથેનો સંબંધ આજે પણ એટલો મજબૂત છે. તેમણે ભારતીય મૂળના સમુદાયને ઓસ્ટ્રેલિયાની બહુ સાંસ્કૃતિક ઓળખ અને સમૃદ્ધિનું શક્તિશાળી પ્રેરક બળગણાવ્યું અને તેને બંને દેશોને જોડતો સૌથી મજબૂત લિવિંગ બ્રિજ ગણાવ્યો. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વ

0: મહત્વપૂર્ણ ખનીજ કોરિડોર પર સીમાચિહ્નરૂપ કરારો પર હસ્તાક્ષર કર્યા. સાયબર ટેકનોલોજી અને પુરવઠા શૃંખલા પર ઓસ્ટ્રેલિયા ભારત ભાગીદારી શરૂ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે આજે મેલબોર્નમાં ત્રીજી ઓસ્ટ્રેલિયા ભારત વાર્ષિક શિખર સંમેલન યોજી હતી. શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. શિખર સંમેલનના સમાપન પછી બંને પ્રધાનમંત્રીએ વિક્ટોરિયાના સરકારી ગૃહમાં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે પ્રાદેશિક સ્થિરતા, ઉર્જા સુરક્ષા અને તકનીકી નવીનતા માટે વ્યાપક સહયોગ માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
1: કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ યાની સીકા પર તેજી સે કામ કરને કા નિર્ણય લિયા હૈ જો દોનો દેશો કે લિયે બેલેન્સ એમ્બિશિયસ ઓર વિન વિન હોગા. હમ બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી પર ભી તેજી સે આગે બઢેંગે.
0: ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના હેતુથી બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પર ઐતિહાસિક સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. ભારત અને ઓસ્ટ્રેલિયાને જીવંત લોકશાહી અને મહત્વપૂર્ણ દરિયાઈ શક્તિઓ તરીકે વર્ણવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત પ્રશાંત માત્ર બે મહાસાગરનો સંગમ નથી, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોની સહિયારી આકાંક્ષાઓનું પ્રતીક છે. પત્રકારોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો ઊંડા પરસ્પર વિશ્વાસ પર આધારિત નવા અને વ્યાપક યુગમાં પ્રવેશ્યા છે. આ શિખર સંમેલનની મુખ્ય સિદ્ધિઓમાં આર્થિક અને વેપાર સહયોગને પુનર્જીવિત કરવાનો સમાવેશ થાય છે. 2022ના આર્થિક સહયોગ અને વેપાર કરારની સફળતાના આધારે બંને દેશો સંતુલિત, મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી વ્યાપક આર્થિક સહયોગ કરાર અને દ્વિપક્ષીય રોકાણ સંધિને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા સંમત થયા. ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં એક સીમાચિહ્ન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આર્થિક સહયોગમાં બીજા એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પરમાણુ સહયોગ કરાર હેઠળ અંતિમ વહીવટી વ્યવસ્થાઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનાથી ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણને ટેકો આપવા માટે ઓસ્ટ્રેલિયાથી લાંબા ગાળાના યુરેનિયમ નિકાસનો માર્ગ મોકળો થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 21મી સદીનું ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. દેશની આકાંક્ષાઓનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનું ભારત વધુ વિકાસ અને વધુ સિદ્ધિઓમાં માને છે. આજે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મૂળ ભારતીય સમુદાય માટેના એક કાર્યક્રમમાં શ્રી મોદીએ સિડનીમાં ભારતીય સમુદાય સાથેની તેમની મુલાકાતને યાદ કરી અને કહ્યું કે તેઓ મેલબોર્નના લોકો સાથે વાતચીત કરવા માટે પણ ઉત્સુક હતા. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે તેમની હૂંફ અને સદભાવનાથી ભારતીય સમુદાયના દિલ જીતી લીધા છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આ પ્રસંગે કહ્યું કે આ કાર્યક્રમમાં દેખાતી ઉર્જા ઓસ્ટ્રેલિયા ભારત ભાગીદારીની મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો ગતિશીલ છે અને ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. આજે મેલબોર્નમાં બોલતાં શ્રી મિશ્રીએ નોંધ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારી વેપાર, સંરક્ષણ અને ઉર્જા સહિત અનેક ક્ષેત્રોમાં સતત મજબૂત થઈ છે. આધુનિક રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવતા ઓસ્ટ્રેલિયા ત્રણ સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરી રહ્યું છે. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું કે આ કલાકૃતિઓમાં દેવી ભદ્રકાળીની કાંસ્ય ત્રિશૂળ, નંદીની ભવ્ય ગ્રેનાઇટ પથ્થરની પ્રતિમા અને કાર્તિકેયની પ્રતિમાનો સમાવેશ થાય છે. ભાજપે કહ્યું છે કે ભારત અને ઇન્ડોનેશિયાએ બ્રહ્મોસ મિસાઇલ માટે સૌથી મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ ભારત ઇન્ડોનેશિયાને સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ પૂરા પાડશે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા ભાજપ પ્રવક્તા તુહિન સિંહાએ કહ્યું કે ફિલિપાઇન્સ અને વિયેતનામ પછી ઇન્ડોનેશિયા ત્રીજો દેશ બન્યો છે જેની સાથે ભારતે બ્રહ્મોસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પ્રદૂષણ મુક્ત પરિવહનની હિમાયત કરતા પરંપરાગત ઇંધણ પરની આયાત ઘટાડવા વૈકલ્પિક પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો હતો. ગાંધીનગરમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે દેશના અર્થતંત્ર અને પ્રગતિમાં પરિવહન ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી ગડકરીએ જાહેર પરિવહનને સુવિધાજનક, આર્થિક રીતે પોસાય તેવું, સુલભ બનાવવાની ઓપરેટર્સને અપીલ કરી હતી. શ્રી ગડકરીએ ખાનગી બસ માટે પણ આગામી સમયમાં બસ પોર્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
2: हमारे देश में हर साल 5 लाख एक्सीडेंट होते हैं और 1,80,000 मौतें होती है. देश का 3% जीडीपी का नुकसान होता है, अलग बात है, पर हमारे इसलिए जो एक्सीडेंट्स है उसको रोकने में भी हमें आपका सहयोग चाहिए और इसलिए रोड सेफ्टी इज द हाईएस्ट प्रायोरिटी फॉर द गवर्नमेंट.
0: ગુજરાત સરકારે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-2029નો પ્રારંભ કર્યો. આ નીતિનો ઉદ્દેશ 8 ગીગાવોટ ક્ષમતાનું લક્ષ્ય નિર્ધારિત કરીને ગુજરાતને દેશના અગ્રણી ડેટા સેન્ટર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈના હબ તરીકે સ્થાપિત કરવાનો છે. આ નીતિ હેઠળ રાજ્યમાં અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનો અને મોટા પાયે રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કોચીમાં આજે બ્રિક્સ મહિલા મંત્રીઓનું બેઠકનું સમાપન થયું. સમાપન સત્રને સંબોધતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે બ્રિક્સ સભ્ય દેશો મહિલા વિકાસ સંબંધિત ઘણા સામાન્ય મુદ્દાઓનો સામનો કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સરહદી જિલ્લાઓના પોલીસ અધિક્ષકોના સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સહિત સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ અધિક્ષકો પણ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. ઈરાને આજે અમેરિકા પર બુશેહર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન સામેના હુમલા પૂર્ણ થયાની જાહેરાત કર્યાના થોડા કલાકો બાદ બપોરે આ હુમલો કરાયો. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે સમગ્ર દેશને આવરી લીધો. ચોમાસુ રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની 4th T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વપૂર્ણ ખનિજ કોરિડોર પર સીમાચિહ્નરૂપ કરારો કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેલબોર્નમાં મિટ્સ મોદી કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નોંધપાત્ર શિખરો સર કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો. ઈરાને આજે અમેરિકા પર બુશેહર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરે છે સુરીલા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીએ. જોધા અકબર ફિલ્મનું ગીત આપના માટે સર્વપ્રથમ કાર્યક્રમમાં પસંદ કર્યું છે જાવેદ અલીની સ્વર, એ આર રહેમાનનું સંગીત, જાવેદ અખ્તરની શબ્દરચના.

દમ લગા કે હૈસા, આ ફિલ્મનું ગીત આપ હમણાં સાંભળી રહ્યા હતા. પેપોનનો સ્વર હતો, શબ્દ હતા વરુણ ગ્રોવરના અને સંગીત હતું અનુ મલિકનું. સુરમાધુરી કાર્યક્રમ અંતર્ગત આપ માણી રહ્યા છો સુરીલા ફિલ્મ ગીતો. સુમધુર ગીતોમાં હવે આપ સાંભળશો દિલ સે ફિલ્મનું ગીત, લતા મંગેશકર અને એમસી શ્રીકુમારનો સ્વર, એ આર રહેમાનની ધૂન, ગુલઝારના શબ્દો.

સુરીલા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુર માધુરી આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અને સુરીલા ગીતોના ખજાનામાંથી હવે જે ગીત આપના માટે શોધીને રાખ્યું છે તે છે સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં ગીત ફિલ્મ રેફ્યુજીનું, અનુ મલિકની ધૂન, જાવેદ અખ્તરના શબ્દો.

કાર્યક્રમના અંતમાં પ્રેમ રતન ધન પાયો આ ફિલ્મનું શીર્ષક ગીત આપના સુધી પલક મુચ્છલનો સ્વર, સંગીતકાર હિમેશ રેશમિયા, ગીતકાર ઇરશાદ કામેલ.

અને આ સાથે શ્રોતા મિત્રો, સુરીલા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આખું આયખું અમારું માટીના વાસણ સમૂહ, આ આખું આયખું અમારું માટીના વાસણ સમૂહ. લાગણીનું થોડુંક પાણી અડક્યું અને બસ ત્યાં અમે જાતને ઓગાળી દીધી. તો અમે અમારી જાતને ઓગાળીને બેઠા છીએ તમારા લાગણીના થોડાક પાણી સાથે. આવો લાગણીસભર ગીતોની શરૂઆત કરીએ. જી હા મિત્રો, લઈને આવી ગયા છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં કેટલાક સુમધુર ગીતો આપના માટે પસંદ કર્યા છે. કાર્યક્રમનું પહેલું ગીત આપના સુધી મોકલીએ. ઉમાશંકર જોશીની રચના, જગજીતસિંહનો સ્વર, શ્યામલ તથા સૌમિલ મુનશીનું સંગીત.

અંકિત ત્રિવેદીની આ રચના આપ માણી રહ્યા હતા. પાર્થિવ ગોહિલનો સ્વર હતો અને ગૌરાંગ વ્યાસનું સંગીત હતું. અને હવે કાર્યક્રમમાં આપના સુધી શશાંક ફડણીસના સંગીતથી સજેલી એક રચના, ઉજ્જવલ ધોળકિયાની આ શબ્દરચના, સચિન લીમયાનો સ્વર.

क्षण तू एक વાર મારી તો થા, ઉજ્જવલ ધોળકિયાની આ રચના આપ સાંભળી રહ્યા હતા. સચિન લીમ્બેનો સ્વર હતો અને શશાંક ફડનીસનું સંગીત હતું. અને આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આઠને 45 થવાની તૈયારીમાં છે થોડી ક્ષણોમાં, એટલે કે બરાબર 8:45 દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો સમાચાર સંધ્યા, અને ત્યારબાદ 9 વાગે પ્રસ્તુત કરીશું ન્યૂઝ એટ 9.

0: End of this news bulletin.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા સમાચાર. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. રાત્રિના 11:10 થઈ રહી છે. અમારી આજની પ્રસારણ સભાના કાર્યક્રમો આ સાથે સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:55 આ જ ફ્રીક્વન્સી પર ફરી મુલાકાત થશે. ત્યાં સુધી અનુમતિ આપશો. શુભરાત્રી. જય હિન્દ.